0: બહેનબોનું ગીત તો આઈશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સૌનું ઘણેમાન સ્વાગત કરું હું અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે બહેનબોનું ગીત કે પહેલે મેં આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે આ બારિશના પાણીનું સંગ્રહણ આપણે હળથે કરી શકું તો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડાઈ રહી કલ્યાણ કાકા તો સૌથી કે પહેલા આપણે હામરી લણાની વાત અને મોરે કર આપણી વાતે. રામ રામ કલ્યાણ કાકા.
1: રામ રામ અંજલિભાઈજી. રામ રામ
0: કલ્યાણ કાકા. આપનું ઘણેમાન સ્વાગત કરો હો અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે આપ અમારે કાર્યક્રમ થકી આજે જોડી રહો ને આજે આપણે કાર્યક્રમની વાતચીતનો વિષય હે કે વર્ષાનું જે પાણી હે એનું આપણે સંગ્રહણ હરતે કરી શકો. આપણે દેખો હો કે આપણા વાગડ ક્ષેત્રમાં સાટસે હિ ઈ અસલ માત્રામાં પડે હે પણ વિડંબના આ હે કે ફિર ભી અધિકાંશ એવા ક્ષેત્ર હે જે પાણીની કમી દેખાવા મળે હે. તાજે કાર્યક્રમ મેં આપણે ઈ જાણંગા કે આના પાણીનું સંગ્રહણ આપણે હરતે કરો તો સબતે કી પહેલે આપ મને ઈ બતાડો કે વર્ષા જળ સંગ્રહણનું શું અર્થ હે.
1: બિલકુલ લાખ રૂપિયાની વાત કરી અંજલિભાઈજી આપે. આજે આપે બડી તાજી વાત ભી કરી કે અમારા પાણી તો અચ્છું બળે હે વરસાદ તો બડી તાજી હે પણ તકલીફ હું થાય કે ઈ પાણી હું થાય કે વહી જાય વહી ને નાઈ જાય.
0: હવે
1: પાણી નદી અમે નાળા મેં થતો કોઈ વહેતો વહેતો કઈ બી અડીશો તો બીજી અડી અગર ગરમી મેં અમારે એને થી હું થાય કે પાણી પીવાની કમી થઈ જાય એને ભૂકાઈ જાય ને ભૂજલ નું સ્તર હે પતાલે આપણે નહીં કે પતાલે પાણી ચલું ગયું એને હાથે હાથે આપણે જે સિંચાઈ ની સંકટ એ ઘણો મોટો સંકટ થઈ જાય.
0: હવે
1: તો આવી દશામાં આપણે ભાઈ બોલો થી કે એ સરસ કરીને ભાઈ કે આપણે અગર જો વરસાદની એક એક બુંદ ને અગર આપણે અવરતા હિકી લંગા તો આની સમસ્યાનું સમાધાન આપણે પાસે. આપણે કોઈ બીજે જવાની જરૂરત નહીં હે ને પાણી કોઈ વેસાતો તો મળેગા
0: નહીં
1: પાણી આપણે પેદા કરી શકા ભાઈ આ તો વરસાદ માં જે પાણી પડેગા મેં બાબો જે પાણી આપણે આલેગા એના જ પાણી ને ભાઈ જે આપણને અવેરવું પડેગા.
0: હવે
1: તો આપણે બડી તાજી વાત કરીએ ભાઈ કે આવો આજે આપણે એ જાણો કે ભાઈ આખીર આના વરખાના પાણીનો આપણે સંગ્રહણ ફેરતે કરી શકે ને એનો મતલબ શું કહેવા ભાઈ કેમ આની જરૂરત પડી આપણે.
0: હવે
1: તો સૌ થકી મોટી વાત તો એ જે આપણે વાત પહેલે કરી ભાઈ કે આ જે વરખાનું જે પાણી એ વહીને પરો જાય છે એને આપણે એક ઠેકાણે એક ભેગો કરી ને સુરક્ષિત અને પાછું જમીન પુગાડવું પડેગા તો જ આપણે ભૂજલ સ્તર વધેગા. નદી નાળા માં વહી જાગા પાણી બની ઉડી જાગા તો આપણે દેખો કે ગરમીના દાડામાં સ્થિતિ એવી થઈ જાય ભાઈજી કે ઘંટો ઘંટો બાઈએ એણપંપ હલાવે તારે ઉદી ભી એક માટલું પાણી નહીં
0: ભરાતું હોય. હવે
1: તો એનાથી બે ફાયદા હે કે અગર ભૂજલ નું સ્તર વધી જાગા તો આ બિલકુલ સરળ ભી હે હસતું ભી હે ના પર્યાવરણનો ફાયદો ભી કરે આપણે. હવે બીજી વાત આપણે વાત તો કરી કે ભાઈ વરસાદના પાણીને અવેરવું પડેગા પણ હવે અવેરવું હરતી પડેગા આના બે તરીકા હે ભાઈજી ખાસ કરીને. એક તરીકો તો એ હે કે જે અમારે છત માટે પાણી પડે આપણા ઘર માટે જે પાણી પડે એને આપણે એવી વ્યવસ્થા કરવી પડેગા કે પાઇપ લગાડવા પડેગા. આમ બી ધરોડા તો પડી રહ્યા આપ જાણી રહ્યો છતનું પાણી જયારે પડે તો લંબા લંબા ધરોડા પડે રોડ ઉપર પડે રોડ ઉપર પડીને હોય ને નીકળી જાય તો એના હારું ભાઈજી આપણે એ કરવું પડેગા કે ઈ પાઇપ હેતા જમીન માં ઉતારવા પડેગા. તો એના થી કહું કે એક ટંકી માં પાણી ભેગું થઈ જાગા એના થકી ઈ એકત્રિત પાણી અહીં આપણે કામ આવેગા.
0: બિલકુલ.
1: બીજું ઈ હે કે આ જે વરસાદનું જળ હે એને રિચાર્જ કરવા પડે આપણે સોખતા ગડ્ડા મોટા મોટા ખાડા બને આપને ખબર હોય તો મોટા મોટા ખાડા બનાવીને આપણે ઊંડા એના ખાડા ને મેં પહેલા સૌથી પહેલા થોડાક પાણી નાખી દે પછી રેત નાખ પછી ફેર રેત નાખ થોડું પેલું નાખ એમ કરીને ઢાંકી દે તો એનામાં જે પાણી ઉતરેગા એ પાણી એ કુવા ના માધ્યમ થકી જમીન માં ઉતરેગા ને એના થકી આપણે જે આઈપાઈ કુવા અહીં કુવા તો રહ્યા નથી પણ જે હેન્ડપંપ હે એનો પાણી ઉપર આવેગા એ પાણી ઉપર આવી જાગા તો આપણને બહુ મોટો ફાયદો
0: મળેગા. હવે તો કલ્યાણ કાકા જેમ કે આપ બતાડી રહો હો કે આ પાણીનું સંગ્રહણ આપણને હરતે કરવું હે ને હરતે આ ચીજે આપણે બલે જરૂરી હે તો આ સવે હું આપતે કે જાણું ચંગા કે ઘર માં આપણે પાણીનું સંરક્ષણ હરતે કરી શક.
1: બિલકુલ. આપણે લાખ રૂપિયાની વાત કરી આપણે એ પત્તો કર્યો કે બે તરીકે થકી પાણી આપણે જમીન માં પુગાડી શક. હવે એને હરતે કરી શક એનું ધ્યાન રાખવું પડેગા આપણને.
0: હવે
1: કે સપ્તકી પહેલા ઘરની આપણે છત એને સાફ રાખવી પડેગા. પછી છત થકી જે મેં દરોડાની વાત કરી હતી જે પાઇપ નીકળી એના પાઇપ ને માધ્યમ થકી પાણી ને એક ફિલ્ટર આવે ફિલ્ટર લગાડવું પડે એના ફિલ્ટર થકી અગર પાણી જાગા ને એક ટંકી ભી ભેગો થાગા તો એને થકી હું થાગા એ પાણી સાફ રહેગા.
0: હવે
1: સપ્તકી મોટી વાત એ કે જે પહેલ પહેલ પાણી પડે એની વરસાદ નું પાણી સીધું ટંકી માં નહીં જવા દેવાનું.
0: હવે
1: કેમ કે એના પાણી માં ધૂળો રહે ગંદગી રહે તો એના હારું આપણે સપ્તકી પહેલું પાણી હે એ આપણને અલગ કરી દેવું પડેગા. એને બાદ જેટલું ભી પાણી આવેગા એ પાણી ખુબ સ્વચ્છ કેવા એને આપણે ઘરેલું કામ મેં પીવા મેં બાગવાની મેં બીજા કઈ તરીકે થકી આપણે એનું કામ મેં લઈ શકંગા. બીજી વાત, અગર ટંકી નહીં વે તો એના પાણીને સોખતા ગડ્ડા મેં મોકલવું પડે આપણે, એનાથી પાણી હોતા કે જમીન મેં જાયગા. તો આહી પાહીના જે કુવા હે વાવડીએ હે ને હેન્ડપંપ હે એ લંબા સમય સુધી આપણને પાણી આલે, મતલબ કહેવાનો મતલબ કે પાણી ઉકાગા નહીં.
0: હવે કલ્યાણ,
1: પાણી એ સલો જાગ.
0: તો કલ્યાણ કાકા, આજે આપણે પાણીનો સંગ્રહ કરંગા એનું શું લાભ હે?
1: હાલો લાભ જ લાંબે ભાઈ, પાણી વિના આપણે કેટલી તકલીફ પડે આપણે જાણો. પીવાની તકલીફ પડે તો બાઈએ આપણે વેગરે જાય કિલોમીટર ને લઈને આવી, પીવાનું પાણી નહીં મળે, સાપોને પાણી નહીં મળે, બાગવાની નું ફસલનું. તો હું હૃદય હૃદય વાત કરું કે સૌ પહેલો ફાયદો હે, ફાયદા તો ઘણા હે પણ સૌથી પહેલો ફાયદો ભૂજલ નું સ્તર વધે. એનાથી કહું તા આપણે પીવાના પાણીની જે સમસ્યા હે એ કમ થઈ જાય. એને બાદ તરાવ હે, નદી હે, નાળા એ સબ ભળાઈને રહેગા. તો એનાથી કહું તા કે સિંચાઈ નું જે પાણી રહેગા એ આપણને મળતું રહેગા. પછી બિજલી અને પાણીની બચત થઈ જાગા. પછી સૌથી મોટી વાત કે જે બાળ આવે, આપડે કહો ને પાણી આવ્યું ને તણાઈ ગયું ને ગામમાં ભરાઈ ગયું ને ડોંગરે થકી ઉતર્યું ને ખેતરે થકી, તો બાળ ને જલ ભરાવની જે સમસ્યા રહે એ બી આપણે કમ થઈ
0: શકા. હવે
1: ને પછી આગળ જો તો પર્યાવરણ નો જે સૌથી મોટો ફાયદો હે એ બહુ સુરક્ષિત રહેગા. એટલે આપણે તો એક જ વાત કરો કે આબાવાળી જે આપણી પેઢી હે એના હારું આપણું આ જલ હે એ સુરક્ષિત રહેગા. અને સૌથી મોટી વાત એ હે કે આ જિમ્મેવારી સરકારની નહીં હે.
0: હવે
1: ભાઈજી મારે સંદેશ ઈ ચાલુ ભાઈ, મને કે આ જિમ્મેદારી આપણી હે, ધ્યાન રાખવું પડેગા, અમને સબને ભાગીદારી નિભાવવી પડેગા. આપણે કહી શકે કે જલ હે તો કલ હે, આપણે પાણી બસાવવા તો આ દુનિયા બસેગા.
0: હવે
1: તો પાણી તો બસાવીને આપણે કુદરતનો કરજ બી ઉતારી શકે ભાઈજી. ગામના સ્કૂલે, પંચાયત ભવને, આંગણવાડી ભવને, મંદિરે, ગૌશાલ્યા હે, એમ કઈ બી સાર્વજનિક ભવને એના મેં એવી વ્યવસ્થા કરવી પડેગા કે એની જલ સંગ્રહણની વ્યવસ્થા થા, એનો લાભ પૂરા ગામને મળેગા.
0: હવે કલ્યાણ કાકા, આપે સહી કીધું તો આપણે ભાઈ બોનોને આપણે ઈસ કેવું ચાહુંગા કે પાણી બચાવવાનું આ સપ્તકી મોટું ટેમ હે. અગર અવડે બી આપણે ને હમસે તો એક દાડો એવો આવેગા જઈ વખત આપણે પછતાવંગા કે આપણે આ કેમ નથી કર્યો. તો ભાઈ બોનો, અવડે અણી સ વાતને હમસીને આપણને આણા પાણીની બચત કરવી હે, આપણી જે આવાવારી પેઢીએ હે એના ભવિષ્યને બદલે આપણને પાણીનું સંગ્રહણ કરવું શોગા. કેમ કે આપણે દેખી રહ્યો કે સાટાના દાડા જે હે ધીરે ધીરે કને આવી રહે હે, ને એને પહેલે અગર આપણે આ હેતથી તૈયારી કરી લંગા કલ્યાણ કાકા, તો આપણે પાણીના સંરક્ષણ મે આપણું યોગદાન આલી શકીએ.
1: લાખ રૂપિયાની વાત કરી, આ ટીમ હે આજે આપણે વાત કરીને ભાઈ લોકો વિચાર કરેગા તો આવી છે પાણીકાર ભી આવી શકે. એક તો આવી ગયું
0: હવે,
1: તો અગર જો ભાઈ બોને કુછ તૈયારી કરી રાખીએ તો તાજી વાત હે, ને ને કરી રહે તો આપણે ભી કરી દે, ટીમ નથી ગયો.
0: હવે
1: આ વાત સાંભળતી તરત આપણે આપણી તૈયારી કરી લે, ને બસ એક જ વાત યાદ રાખવાની આજના ટીમ માટે કે આપણે સંકલ્પ લઈ શકો, હોગન લઈ શકો, શપથ લઈ શકો કે આપણે પાણીની જે વરસાદની એક એક બુંદ એનું સન્માન કરંગા.
0: હવે
1: આપણું ઘર, આપણું ખેતર ને આપણા ગામ મે જે વરસાદનું જલ હે એને સંગ્રહણ ને આપણે અપનાવંગા, જલ બસાવંગા, જીવન બસાવંગા, ને જે આબાવાળી પેઢી હે એનું સુરક્ષિત ભવિષ્ય બનાવંગા. હું તો એમ જ કહું કે ભાઈ આ ગામ ગામ મે કીજો રે, પાળી બાંધો ખેતારી, પાણી ને રોકો રે.
0: હવે તો કલ્યાણ કાકા, ઝીમકિયા સે કાર્યક્રમ મે આપણે પાણીના સંગ્રહણ ને લઈને ઘણા કાની વાત થઈ ગઈ હે. આશા કરો હું કે આ હંગરી એવી વાતે આપણે ભાઈ બોનો ની ગમી હોંગા, ને આપનું ભી ધન્યવાદ કરો હો કે આપ અમારે કાર્યક્રમ તો કે જોડે ને મને આટલી અચ્છી જાણકારી આલી.
1: બિલકુલ ભાઈજી, આપનું ભી ઘણે માન રામ રામ. ના કાર્યક્રમ જે સાંભળી રહે એને ભાઈ બોને ભી ઘણે માન રામ રામ કે આ સોરા માતે આવી જે ભી વાતે થાય એની વાતને હમરો અમલ મે લાવો ને આપણી ખેતીને વાડીને હધારો. રામ રામ.
0: ભાઈ બોનો, જેમકે હવે આપણે વસમે કલ્યાણ કાકા જોડે તક હતા ને એણે આપણને ઘણા આકાની વાતે બતાડી હે, તો એણાની વાતને આપે ધ્યાન થકી સાંભળી હોગા ને આપ ભી એની વાતને આપણે જીવનમાં અમલ લાવોગા. ભાઈ બોનો, બારિશનું જે પાણી હે એ આપણે પ્રકૃતિનું અનમોલ ઉપહાર હે આપણે બદલે. કેમ કે આપણે દેખો કે અગર આપણે પાણીની હર બૂંદને આપણે આવરીને રાખવું હી કે સંગા, તો જે પાણીની કમીની જે સમસ્યા ધીરે ધીરે વધતી જઈ રહી હે એ કમ થઈ શકા. પાણીનું સંરક્ષણ કેવલ આપણે બદલે આજની જરૂરત નથી, બલ્કિ આવાવારી જે પેઢી હે એને બદલે ભી ઘણી મહત્વપૂર્ણ હે. ખેત મે પાણી રોકવું, મેળબંદી કરવું, ખેત મે તાલાબ બનાવવું, ને વર્ષાનું જે પાણીનું ઉપયોગ હે એ સહી તરીકા તરીકે કરવું, આવા નાના નાના કદમ જે હે એ અગર આપણે અપનાવંગા તો આપણે ખેતીને વધારે ટીકાઉ, લાભદાયક ને સુરક્ષિત બનાવી શક. તો ભાઈ બોનો, અણી વર્ષા ઋતુ મેં આપણને અણી ચીજ માટે વિશેષ તોર માટે ધ્યાન રાખવું હે કે બારિશની જે હર બૂંદ હે એને આપણને બચાવવું હે, પાણીનું સન્માન કરવું હે, ને જલ સંરક્ષણ ને માધ્યમ થકી આપણી જે ખેતી હે એને અસલ પણ આપવું હે. તો આશા કરો હો કે આ હંગરી વાતે આપને ગમી હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટ પડવાનું. તો સૂટ તો પડ, પણ સાથે પહેલા હમરી લે કોર ગીત ને મોરે પડો સૂટ.

ભાઈ બોનો અણસ કે થાતે હવે કાર્યક્રમ ખેતીવાડી ટકે પડો સુટા આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણા પત્તા માટે અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે અમારું ફોન નંબર હે 9460051234 ભાઈન બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મે અણસ ટેમ માથે એક નવા વિષયની હાતી તારુદી રામ રામ રામ રામ

આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણની કેટલી શાંતિ મળે હે જીણી હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: कार्यक्रम समस्या समाधान हमरवा वारा मर हित्ता भाई बोनों ने आपनी बोन मनीषा
1: ने आपनी बोन अंजलिनु
2: राम राम।
0: होवे भाई बोनों आप सब हमले रिया हो अपड़ू सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत कर रहा हमारे आज ने कार्यक्रम समस्या समाधान में।
1: होवे भाई बोनों लेने हाजिर थी गये हो कार्यक्रम समस्या समाधान ने लेने एक नया विषय ने हाथे। मनीषा बोन आज आपड़े कार्यक्रम में बातचीत करवा वारा हो કે ઘણા મન કહે એમ કે હે કે આપણા કને ટાઈમ નથી માવા ધ્યાન નથી થતું પેલું નથી થતું, તો અસલી વાત એ હે કે સબને હેતા દાડામાં 24 ઘંટા મળે હે, પર ફર્ક એટલું જ હે કે ઘણી વખત આપણી જે મહત્વપૂર્ણ ચીજે હે એનાને આપણે સમજી નથી પાતા ને એમ કહી દો કે ટાઈમ નથી। તો આજે આપણે કાર્યક્રમમાં એ જાણગા કે સમયની કમી હે કે પ્રાથમિકતાઓની સમસ્યા થઈ રહી હે, તો આના વિશે માતે ભાઈ બુનો થકી ઘણા કાની વાતે રહેગા। પણ કાર્યક્રમ શરૂ કર એને પહેલા આપણે ભાઈ બોનો ને હમરા વિદા ગીત ને મોરે કરા આપણી વાતે
0: હવે અંજલિ બોન, તો ભાઈ બોનો હમણાં ગીત

0: અંજલિબન ગીત ત્યાંશું પૂરું આના ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરહ આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મે જેમ કે ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હૈ કે આપણે ભાઈ બહેનો કે સૈમી ટેમની કમી હે યા પ્રાથમિકતાની સમસ્યા આવી રહી હે ભાઈ બહેનો આપણે દેખ કે તેમ હે વો દુનિયાનું સબકુ તો મોટું મૂલ્યવાન સાધન હે અમીર હો યા ગરીબ હો છાત્ર હો યા કિસાન હો આપણી બોન હોય યા આપણે ઘરના પુરુષ હો હર વ્યક્તિ કે ના પણ દેખ કે 24 ઘંટા મળી હે જેમ કે અંજલિ પણ આપે વતાડ્યું હતું ફિર ભી લોકોને કામ કરવા બલદે પરિવાર બલદે ને ખુદને સ્વાસ્થ્ય બલદે ને સામાજિક જીવનને વેશમે સંતુલન બનાવવા બલદે ટેમ નથી મળતો બહેન બુના પણ દેખ કે ઘણા વખત ટેમની કમીની શિકાયત આપણે હંમેશા લાગી હતી રે અસલ મેં અંજલિ બુના પણ દેખ કે આ સમસ્યા હવે ટેમની નથી રહેતી હે બલકે આ અણી વાતની હે કે આપણે ટેમનો ઉપયોગ હેતે કરી રહીએ હા ને કે આ ટેમનો આપણ લગાડી રહીએ હા
1: હવે મનીષા બોન આપે સહી કીધું આજના ટાઈમમાં આપણે દેખો કે હર મનક આપણા જીવનમાં વ્યસ્ત દેખાઈ રહ્યું હે પણ અણી વાત માટે ધ્યાન આલવું જોઈએ ને એમ થકી આપણને ખબર પડેગા કે આપણું જે ઘણા કાનું જે ટાઈમ હે એ એવી ગતિવિધિઓમાં નહીં રીઝા જે આપણે બદલે જરૂરી નથી રહેતી આપણાની આપણા પરિવાર વાળા જે મનક હે એને બદલે ટાઈમ કાઢવું જોઈએ આપણે જે સ્વાસ્થ્યની ઘણી વખત આપણે અનદેખી કરી દો એને બદલે આપણને વિચાર કરવો હોગા ને એની સાથે આપણને આપણા ખુદ બદલે કિતાબે ભણવી હોંગા ને ઘંટો જે આપણે મોબાઈલ ચલાવવા એમ થકી આપણને દૂરી કરવી હોગા
0: હવે
1: કેમ કે એમ કહે કે ટાઈમ કમ નથી બલકી એમ હે કે આપણી જે પ્રાથમિકતા હે એ આપણે વિચાર જ નથી કરી કે કઈ ચીજ આપણે બદલે જરૂરી હે ને કઈ ચીજ આપણે બદલે જરૂરી નથી
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી એને સાથે પણ દેખ કે આપણે પ્રાથમિકતાની જે સમસ્યા આવે હે હેતે દેખાઈ દે હે ભાઈ બોનો કેવું ચાંગા કે આપણ જે જરૂરી કામ રહી વણને આપણ ટાલી ના કહો ઘણા વખત અંજલિ બોન આપણે દેખ કે જે આપણે બદલે જરૂરી કામ રહી વણને આપણ બાદ માં છોડ ના કહો કે આ કામ તે અતરું જરૂરી નહીં હે તે બાદ મેં કર લુંગા એમ કરીને ને ઘણા વખત અંજલિ બોન આપણે દેખ કે થોડું ખાડું ટેમ હે વો આપણ મોબાઈલ માંથી વિતાડી ના કહો આપણ હોશ કે અણાખત હું થઈ જાયગા પછી આપણે દેખ કે મોબાઈલ સલાડતા સલાડતા 2-3 ઘંટા નકળી જઈએ તે ભાઈ બહેનો કેવું ચાંગા કે અણાખતો આપણે સ્વાસ્થ્ય હે વો બી પ્રભાવિત થાય તે આપણે વ્યાયામ કરવું હે યોગ કરવું હે પર્યાપ્ત નીંદ લેવી હે ને એના સાથે આપણે સહી ભોજન હે વો બી આપણે ટેમ માટે જ કરવું હે ને આના સંબંધે આપણે પ્રાથમિકતા આલવી હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું એને સાથે આપણને આપણા પરિવાર વાળા જે મનક હે એના હાથે બેવું હે વાતચીત કરવી હે ને મહત્વ આલવું હે અગર આપણી પ્રાથમિકતા તય ન હોવે આપણે દેખો કે આપણે પરિવાર વાળાને આપણા સમય નથી આલતા ને આપણે જે રિશ્તા હે એ કમજોર પડવા લાગી જાય હે એની સાથે આપણે નઈ ચીજે શીખવાનું ભણવાનું આપણી પ્રતિભાને અસી વધારે વિકસિત કરવાનું અવસર બી આપણે કે વાય રહી જાય અગર આપણે પ્રાથમિકતા ને તય નહીં કરત આમ થકી દુષ્પરિણામ મનીષા બોન આ દેખવા મેં આવે હે કે આપણું તનાવ વધી જા કે આપણા જે જરૂરી કામ હે એ અગર રહી જાયગા તો આપણે માનસિક દબાવ આપણા માટે વધેગા આપણે જે મિત્ર હે પરિવારના જે મનક હે એનાનું જે સંબંધ હે આપણે થકી એ કમજોર પડવા લાગેગા અગર આપણે સ્વાસ્થ્યની અનદેખી કર દો તો એ થકી આપણે દેખોંગા કે ઘણા કની સમસ્યા આપણને થઈ શકે એની સાથે ભાઈ બોનો હેતતા દાડામાં વ્યસ્ત રહેવાને બાવજૂદ બી આપણને કયા પ્રકાર થકી બી સંતોષ નહીં મળેગા હવે અસંતોષની ભાવના જ મનમાં રહેગા કેમ કે આપણે જે ઘણા જરૂરી કામ હે એ તો અગર રહી જાયગા તો આપણા મન હરતે સંતોષને મહેસૂસ કરી શકેગા તો આ સબ સમસ્યા આપણે અગર આપણી પ્રાથમિકતા તે નહીં કરો તો એને કારણ થઈ શકે હવે આપણે ભાઈ બોનોને આપ વતાડો મનીષા બોન કે સમાધાનના હું ઉપાય થઈ શકે
0: હવે અંજલિ બોન એને સાથે આપણે ભાઈ બોનોને કેવું ચાંગા કે વર્ણને પ્રાથમિકતાને તે કરવું હે સબકતી પહેલ ભાઈ બોનો આપણે સ્પષ્ટ કરવું હે કે આપણે જે મહત્વપૂર્ણ કામ હે બી હું હે આપણે સ્વાસ્થ્ય માટે ધ્યાન આલવું હે પરિવાર માટે ધ્યાન આલવું હે શિક્ષા માટે ધ્યાન આલવું હે રોજગાર માટે ધ્યાન આલવું હે ને એને સાથે સામાજિક જિમ્મેદારીયા હે બી બી નિભાવવું હે જ્યારે આપણ અણની પ્રાથમિકતાને સમજંગા તે આપણે ખબર પડેગા કે આપણે ટેમ હે વો આપણ ઘણી જગ્યા બહેતર ઉપયોગ કરી રહ્યા હા એને સાથે ભાઈ બોનો કેવું ચાંગા કે હર દાડાની આપણે યોજના બનાવવી હે આપણ હા વખતે ઉઠો અને રાતે હુતી વખતને આપણે હું કામ કરવું હે આખો દાડો હું કરવું હે ભણાઈ કરવી હે કે ઘરના કામ આપણે હું કરવું હે અણસે બન બી આપણે ધ્યાન રાખીને સબ ટેમ માટે જ કરવું હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું એને સાથે હર કામ આપણે ઉપર લેવું બી આપણે બદલે જરૂરી નથી કોઈ કામ અગર આપણે બધી નહીં થા ને કોઈ આપણને કહી રહ્યું હોય તો આપણે વિનમ્રતા થકી એના મનકને ના કહી શકો એની સાથે જે કામ આપણે પરિવાર બદલે જરૂરી હે એ આપણને પહેલે કરવા હે ને નાનું નાનું જે ટાઈમ હે એનું સદુપયોગ આપણે કરવું હે જેમ કે ખાલી ટાઈમ માટે ઘણી વખત આપણે દેખો હો કે આપણે કેનક તકી વાતે કરવા માંડી છે યા આપણે જે કામ હે પ્રાથમિકતા તે હે એનાને નથી કરતા તો આપણને વિચાર કરવો હે કે બીજા તકી વાત કરવાથી કે પહેલા આપણને આપણી ચીજન દેખી લેવું હે કે આ કામ જરૂરી હૈ કે વાત કરવું જરૂરી હૈ તો એમ તકી આપણને ખબર પડી જગા કે હર તે આપણા જીવનમાં આપણી જે પ્રાથમિકતા આપણે તય કરી મેની હૈ એનાને પૂરું કરવું હૈ. ડિજિટલ જે સંસાધન આપણેના ટાઈમે વધારે વધી ગયા હે એનાને માટે આપણને નિયંત્રણ કરવાની જરૂરત હૈ. આપણે દેખો હા કે પૂરી દૂરી તો આપણે નહીં બનાવી શકો પણ થોડું થોડું આદતોમાં બદલાવ કરીને આપણે દેખો હા કે અણી સબ ચીજો થકી આપણે બચી શકો. આપણે ઘરમાં જે નાના સૂર રહે એનાને આપણને તેમનું મહત્વ હિકાળવું હોગા, પરિવાર હાથે વાતચીત કરવી હોગા અને ઘણા આકાની જે અસલ આદતે હે એનાને એકબીજા થકી સાંઝા કરવી હોગા. ને એની સાથે ભાઈ બહેનો કેવું ચંગા કે જે કામ આપણે બદલે વાસ્તવમાં મહત્વપૂર્ણ નથી એના બદલે ટાઈમ નીકાળવું ને એને બદલે ટાઈમ ખોટી કરવું કોઈ જરૂરી વાત નથી. એટલે આપણને સબથી કે પહેલે આપણા જીવનની ચીજને દેખવું હોગા, પછી આપણા બીજાની ચીજને કરી શકો ને એનાને મહત્વ આપી શકો.
0: એને સાથે અંજલિ બોન કાર્યક્રમને માધ્યમથી આપણે ભાઈ બહેનોને કેવું જાંગા કે આ જો ટેમ હે વો આપણે હર મનકને સમાન માત્રામાં મળે હે પણ ભાઈ બહેનો એનો ઉપયોગ આપણે અલગ અલગ જગા હેતે કરી રહ્યા હા, એને પ્રાથમિકતાને આપણે હેતે સ્પષ્ટ કરી રહ્યા હા ને ઘણા આવશ્યક કાર્યમાં એનો આપણે ઉપયોગ કરી રહ્યા હા ને કી બરબાદ કરી રહ્યા હે પણ સબ વાતો માટે આપણે ધ્યાન આલવું હે. એને સાથે અંજલિ બોન આપણે ભાઈ બહેનોને કેવું ચાંગા કે અગર આપણે ભાઈ બહેનો એવી સમયનો સહી ઉપયોગ કરીગા સહી કામમાં ધ્યાન આલેગા તે આપણે કહી શકો હા કે એણ ખતી વણ જીવન બી સંતુલિત થાયગા ભી સફળ બનેગા ને વણ જીવન હે વો ખુશહાલ બની શકેગા.
1: હવે મનીષા બોન આપે સહી કીધું ત્રણ પ્રકાર થકી આજે કાર્યક્રમમાં આપણે ભાઈ બહેનો થકી ઘણી અસલ વાતો થઈ ગઈ હે ને હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી છૂટો પડવાનું. તો છૂટો તો પડે પણ સાથે પહેલા આપણે ભાઈ બહેનોને આપણે કાર્યક્રમનું પતું બતાડ દો તાકી આ શું આ કાર્યક્રમ એને કેવું લાગ્યું એની બારામાં રાય સુજાવ આપણને આપી શકે આપણે અણપતા માટે.
0: હવે ભાઈ બહેનો અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાઘધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો હો અમારે એના ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
1: તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એકના વિશે નિહાતે તારું દી
0: રામ રામ
1: રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: બહેનબોનું ગીત તો આઈશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણેમાન સ્વાગત કરું હું અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે બહેનબોનું ગીત કે પહેલે મેં આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે આ બારિશના પાણીનું સંગ્રહણ આપણે હળથે કરી શકું, તો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડાઈ રહી કલ્યાણ કાકા, તો સૌથી કે પહેલા આપણે હામરી લણાની વાત ને મોરે કર આપણી વાતે. રામ રામ કલ્યાણ કાકા.
1: રામ રામ અંજલિભાઈજી. રામ રામ
0: કલ્યાણ કાકા. આપનું ઘણેમાન સ્વાગત કરો હો અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે આપ અમારે કાર્યક્રમ થકી આજે જોડી રહો ને આજે આપણે કાર્યક્રમની વાતચીતનો વિષય હે કે વર્ષાનું જે પાણી હે એનું આપણે સંગ્રહણ હરતે કરી શકો. આપણે દેખો હો કે આપણા વાગડ ક્ષેત્રમાં સાટસે હિ ઈ અસલ માત્રામાં પડે હે, પણ વિડંબના આ હે કે ફિર ભી અધિકાંશ એવા ક્ષેત્ર હે જે પાણીની કમી દેખાવા મળે હે. તાજે કાર્યક્રમમાં આપણે ઈ જાણંગા કે આના પાણીનું સંગ્રહણ આપણે હરતે કરો, તો સપ્તકી પહેલે આપ મને ઈ સ્વતાડો કે વર્ષા જળ સંગ્રહણનું શું અર્થ હે.
1: બિલકુલ, લાખ રૂપિયાની વાત કરી અંજલિભાઈજી આપે. આજે આપે બડી તાજી વાત ભી કરી કે અમારા પાણી તો અચ્છું બળે હે, વરસાદ તો બડી તાજી હે, પણ તકલીફ હું થાય કે ઈ પાણી હું થાય કે વહી જા વહી નાઈ જા.
0: હવે
1: પાણી નદી અમે નાળા મેં થતો કોઈ વહેતો વહેતો કઈ બી અડીશો તો બીજી અડી, અગર ગરમી મેં અમારે એનાથી હું થાય કે પાણી પીવાની કમી થઈ જાય એને ભૂકાઈ જાય, અને ભૂજલ નું સ્તર હે પતાલે આપણે નહીં કે પતાલે પાણી ચલું ગયું, એને હાથે હાથે આપણે જે સિંચાઈ ને સંકટ એ ઘણો મોટો સંકટ થઈ જાય. તો આવી દશામાં આપણે ભાઈ બોલો થી કે સરસ કરીને ભાઈ કે આપણે અગર જો વરસાદની એક એક બુંદ ને અગર આપણે અવરતા હિકી લંગા તો આની સમસ્યાનું સમાધાન આપણે પાસે, આપણે કોઈ બીજા જવાની જરૂરત નહીં હે, ને પાણી કોઈ વિસાતો તો મળેગા
0: નહીં,
1: ના પાણી આપણે પેદા કરી શકા ભાઈ. આ તો વરસાદ માં જે પાણી પડેગા મેં બાબો જે પાણી આપણે આલેગા એના જ પાણી ને ભાઈજી આપણને અવેરવું પડેગા.
0: હવે
1: તો આપણે બડી તાજી વાત કરીએ ભાઈ કે આવો આજે આપણે એ જાણો કે ભાઈ આખીર આના વરખાના પાણીનો આપણે સંગ્રહણ ફેરતે કરી શકે ને એનું મતલબ હું કેવા ભાઈ કેમ આની જરૂરત પડી આપણે.
0: હવે
1: તો સૌ થકી મોટી વાત તો એ જે આપણે વાત પહેલે કરી ભાઈજી કે આ જે વરખાનું જે પાણી એ વહીને પરો જાય એને આપણે એક ઠેકાણે એક ભેગો કરી ને સુરક્ષિત એને પાછું જમીનમાં પુગાડવું પડેગા, તો જ આપણે ભૂજલ સ્તર વધેગા. નદી નાળા માં વહી જાગા પાણી ભરીને ઉડી જાગા, તો આપણે દેખો કે ગરમીના દાડામાં સ્થિતિ એવી થઈ જાય ભાઈજી કે ઘંટો ઘંટો બાઈએ હેન્ડપંપ હલાવે તારે ઉદી ભી એક માટલું પાણી નહીં
0: ભરાતું હોય. હવે
1: તો એનાથી બે ફાયદા હે કે અગર ભૂજલ નું સ્તર વધી જાગા તો આ બિલકુલ સરળ ભી હે, હસતું ભી હે, ના પર્યાવરણ નો ફાયદો ભી કરે આપણે.
0: હવે
1: બીજી વાત આપણે વાત તો કરી કે ભાઈ વરસાદના પાણીને અવેરવું પડેગા, પણ હવે અવેરવું હરતી પડેગા આના બે તરીકા ભાઈજી ખાસ કરીને. એક તરીકો તો એ કે જે અમારે છત માટે પાણી પડે, આપણા ઘર માટે જે પાણી પડે એને આપણે એવી વ્યવસ્થા કરવી પડેગા કે પાઇપ લગાડવા પડેગા. આમ બી ધરોડા તો પડી રહ્યા આપ જાણી રહ્યો, છત નું પાણી જયારે પડે તો લંબા લંબા ધરોડા પડે, રોડ ઉપર પડે, રોડ ઉપર પડીને હોય ને નીકળી જાય. તો એના હારું ભાઈજી આપણે એ કરવું પડેગા કે ઈ પાઇપ હેતા જમીનમાં ઉતારા પડેગા.
0: હવે
1: તો એના થી કહું તાકા કે એક ટંકી માં પાણી ભેગું થઈ જાગા, એના થકી ઈ એકત્રિત પાણી આપણે કામ આવેગા.
0: બિલકુલ.
1: બીજું ઈ એ કે આ જે વરસાદનું જળ હે એને રિચાર્જ કરવા બદલે આપણે સોખતા ગડ્ડા મોટા મોટા ખાડા બનાવી, આપને ખબર વહેતો મોટા મોટા ખાડા બનાવીને આપણે ઊંડા એના ખાડા ને પહેલા સૌથી પહેલા થોડાક પાણી નાખી દે, પછી રેત નાખ, પછી ફેર રેત નાખ, થોડું પેલું નાખ, એમ કરીને ઢાંકી દે, તો એના હવે જે પાણી ઉતરેગા એ પાણી એ કુવા ના માધ્યમ થકી જમીન ઉતરેગા, ને એના થકી આપણે જે આય પાય કુવા અહી કુવા તો રહ્યા નથી પણ જે હેન્ડપંપ હે એનું પાણી ઉપર આવેગા, એ પાણી ઉપર આવી જાય તો આપણને બહુ મોટો ફાયદો
0: મળેગા. હવે તો કલ્યાણ કાકા જેમ કે આપ બતાડી રહો હો કે આ પાણીનું સંગ્રહણ આપણને હરતે કરવું હે ને હરતે આ ચીજે આપણે બદલે જરૂરી હે, તો આ સવે હું આપ થકી જાણું ચાહુંગા કે ઘર માં આપણે પાણીનું સંરક્ષણ હરતે કરી શકો.
1: બિલકુલ, આપણે લાખ રૂપિયાની વાત કરી, આપણે ઈ પત્તો કર્યો કે બે તરીકે થકી પાણી આપણે જમીન માં પુગાડી શકો. હવે એને હેરતે કરી શકે એનું ધ્યાન રાખવું પડેગા આપણને.
0: હવે
1: કે સપ્તકી પહેલા તો ઘરની આપણે છત એને સાફ રાખવી પડેગા, પછી છત થકી જે દરોડાની વાત કરી હતી જે પાઇપ નીકળી એના પાઇપ ને માધ્યમ થકી પાણી ને એક ફિલ્ટર આવે, ફિલ્ટર લગાડવું પડે, એના ફિલ્ટર થકી અગર પાણી જાગા ને એક ટંકી બી ભેગો થાગા તો એને થકી હું થાગા કે પાણી સાફ રહેગા.
0: હવે
1: સપ્તકી મોટી વાત એ કે જે પહેલ પહેલ પાણી પડે એની વરસાદ નું પાણી સીધું ટંકી માં નહીં જવા દેવાનું, કેમ કે એના પાણી માં ધૂળો રહે, ગંદકી રહે, તો એના હારું આપણે સપ્તકી પહેલું પાણી હે એ આપણને અલગ કરી દેવું પડેગા. એને બાદ જેટલું બી પાણી આવેગા એ પાણી ખૂબ સ્વચ્છ કેવા એને આપણે ઘરેલું કામ મેં પીવા મેં બાગવાની મેં બીજા કઈ તરીકે થકી આપણે એનું કામ મેં લઈ શકંગા. બીજી વાત, અગર ટંકી નહીં વે તો એના પાણીને સોખતા ગડ્ડા મેં મોકલવું પડેગા આપણે, એનાથી પાણી હોતા જમીન મેં જાયગા. તો અહીં પાણીના જે કુવા હે વાવડીએ હે ને હેન્ડપંપ હે એ લંબા સમય સુધી આપણને પાણી આલે, મતલબ કહેવાનો મતલબ કે પાણી ઉકાગા નહીં.
0: હવે કલ્યાણ,
1: પાણી એ સલો જાગ.
0: તો કલ્યાણ કાકા, આજે આપણે પાણીનું સંગ્રહ કરંગા, એનો હું લાભ હે?
1: હાલો લાભ જ લાંબે ભાઈ, પાણી વના આપણે કેટલી તકલીફ પડે આપણે જાણો, પીવાની તકલીફ પડે તો બાઈએ આપણે વેગ રહે જાય કિલોમીટર ને લઈને આવી, પીવાનું પાણી નહીં મળે, સાપોને પાણી નહીં મળે, બાગવાની નું ફસલનું. તો હું હૃદય વાત કરું કે સૌ પહેલો ફાયદો હે, ફાયદા તો ઘણા હે પણ સૌથી પહેલો ફાયદો ભૂજલ નું સ્તર વધે, એનાથી હું તાકા આપણે પીવાના પાણીની જે સમસ્યા હે એ કમ થઈ જાય. એને બાદ તરાવ હે, નદી હે, નાળા એ સબ ભળાઈને રહેગા, તો એનાથી હું તાકા કે સિંચાઈ નું જે પાણી રહેગા એ આપણને મળતું રહેગા, પછી બિજલી અને પાણી ની બચત થઈ જાય. પછી સૌથી મોટી વાત કે જે બાળ આવે, આપડે કહો ને પાણી આવ્યું ને તણાઈ ગયું ને ગામમાં ભરાઈ ગયું ને ડોંગરે થકી ઉતર્યું ને ખેતરે થકી, તો બાળ ને જલ ભરાવની જે સમસ્યા રહે એ બી આપણે કમ થઈ
0: શકે. હવે
1: ને પછી આગળ જો તો પર્યાવરણ નો જે સૌથી મોટો ફાયદો હે એ બહુ સુરક્ષિત રહેગા. એટલે આપણે તો એક જ વાત કરો કે આબા વાળી જે આપણી પેઢી હે એના હારું આપણું આ જલ હે એ સુરક્ષિત રહેગા. ને સૌથી મોટી વાત એ હે કે આ જિમ્મેવારી સરકારની નહીં હે.
0: હવે
1: ભાઈજી મારે સંદેશ ઈ ચાલુ, ભાઈ મને કે આ જિમ્મેદારી આપણી હે, ધ્યાન રાખવું પડેગા, અમને સબને ભાગીદારી નિભાવવી પડેગા. આપણે કહી શકે કે જલ હે તો કલ હે, આપણે પાણી બસાવવા તો આ દુનિયા બસેગા.
0: હવે
1: તો પાણી તો બસાવીને આપણે કુદરતનો કરજ બી ઉતારી શકે ભાઈજી. ગામના સ્કૂલ હે, પંચાયત ભવન હે, આંગણવાડી ભવન હે, મંદિર હે, ગૌશાલ્યા હે, એમ કઈ બી સાર્વજનિક ભવન હે, એના મેં એવી વ્યવસ્થા કરવી પડેગા કે એની જલ સંગ્રહણની વ્યવસ્થા થા, એનો લાભ પૂરા ગામને મળેગા.
0: હવે કલ્યાણ કાકા, આપે સહી કીધું તો આપણે ભાઈ બોનોને આપણે એ જ કેવું ચાહુંગા કે પાણી બચાવવાનું આ સપ્તકી મોટું ટેમ હે. અગર અવડે બી આપણે ને હમસે તો એક દાડો એવો આવેગા જે વખત આપણે પછતાવંગા કે આપણે આ કેમ નથી કર્યો. તો ભાઈ બોનો, અવડે અણી સ વાતને હમસીની આપણને આણા પાણીની બચત કરવી હે, આપણી જે આવાવારી પેઢીએ હે એણે ભવિષ્યને બદલે આપણને પાણીનું સંગ્રહણ કરવું શોગા. કેમ કે આપણે દેખી રહ્યો કે સાટાના દાડા જે હે ધીરે ધીરે કને આવી રહે હે, ને એને પહેલે અગર આપણે આ હેતથી તૈયારી કરી લંગા કલ્યાણ કાકા, તો આપણે પાણીના સંરક્ષણ માં આપણું યોગદાન આલી શકીએ.
1: લાખ રૂપિયાની વાત કરી આ ટીમે, આજે આપણે વાત કરીને ભાઈ લોકો વિચાર કરેગા તો આવી છે પાણીકાર બી આવી શકે, એક તો આવી ગયું.
0: હવે
1: તો અગર જો ભાઈ બને કુછ તૈયારી કરી રાખીએ તો તાજી વાત હે, ને ને કરી રહે તો આપણે બી કરી દે, ટીમ નથી ગયો.
0: હવે
1: આ વાત સાંભળતી તરત આપણે તૈયારી કરી લે, ને બસ એક જ વાત યાદ રાખવાની આજના ટીમ માટે કે આપણે સંકલ્પ લઈ શકો, હોગન લઈ શકો, શપથ લઈ શકો કે આપણે પાણીની જે વરસાદની એક એક બુંદ એનું સન્માન કરંગા.
0: હવે
1: આપણું ઘર, આપણું ખેતર ને આપણા ગામ મે જે વરસાદનું જલ હે એને સંગ્રહણને આપણે અપનાવંગા, જલ બસાવંગા, જીવન બસાવંગા, ને જે આબાવાળી પેઢી હે એનું સુરક્ષિત ભવિષ્ય બનાવંગા. હું તો એમ જ કહું કે ભાઈ આ ગામ ગામ મેં કીજો રે, પાળી બાંધો ખેતારી, પાણી ને રોકો રે.
0: હવે તો કલ્યાણ કાકા, સિમકિયા સે કાર્યક્રમ મેં આપણે પાણીના સંગ્રહણને લઈને ઘણા કની વાતે થઈ ગઈ હે. આશા કરો કે આ હંગરી એ વાતે આપણે ભાઈ બોનોની કમી હોંગા, ને આપનું ભી ધન્યવાદ કરો હો કે આપ અમારે કાર્યક્રમ તો કે જોડે ને મને આટલી અચ્છી જાણકારી આલી.
1: બિલકુલ ભાઈજી, આપનું ભી ઘણેમાન રામ રામ, ને આ કાર્યક્રમ જે સાંભળી રહે એને ભાઈ બોલો ને ભી ઘણેમાન રામ રામ, કે આ સોરા માટે આવી જે ભી વાતે થાય એની વાતને સાંભળો, અમલ મેં લાવો ને આપણી ખેતીને વાડીને હધારો. રામ રામ.
0: ભાઈ બોનું, સિમકી અવડે આપણે વસમે કલ્યાણ કાકા જોડે તક હતા, ને એણે આપણાને ઘણા કાની વાતે બતાડી હે, તો એણાની વાતને આપે ધ્યાન તો કે સાંભળી હોગા, ને આપ ભી એની વાતને આપણે જીવન મેં અમલ લાવોગા. ભાઈ બોનું, બારિશનું જે પાણી હે એ આપણે પ્રકૃતિનું અનમોલ ઉપહાર હે આપણે બદલે. કેમ કે આપણે દેખો કે અગર આપણે પાણીની હર બૂંદને આપણે આવરીને રાખવું હોય કે સંગા, તો જે પાણીની કમીની જે સમસ્યા ધીરે ધીરે વધતી જઈ રહી હે એ કમ થઈ શકે. પાણીનું સંરક્ષણ કેવલ આપણે બદલે આજની જરૂરત નથી, બલ્કિ આવાવારી જે પેઢી હે એને બદલે બી ઘણી મહત્વપૂર્ણ હે. ખેત મેં પાણી રોકવું, મેળબંધી કરવું, ખેત મેં તાલાબ બનાવવું, ને વર્ષાનું જે પાણીનું ઉપયોગ હે એ સહી તરીકા તરીકે કરવું, આવા નાના નાના કદમ જે હે એ અગર આપણે અપનાવંગા તો આપણે ખેતીને વધારે ટીકાઉ, લાભદાયક ને સુરક્ષિત બનાવી શક. તો ભાઈ મુનો, અણી વર્ષા ઋતુ મેં આપણને અણી ચીજ માટે વિશેષ તોર માટે ધ્યાન રાખવું હે કે બારિશની જે હર બૂંદ હે એને આપણને બચાવવું હે, પાણીનું સન્માન કરવું હે, ને જલ સંરક્ષણને માધ્યમ થકી આપણી જે ખેતી હે એને અસલ પણ આપવું હે. તો આશા કરો કે આ હંગરી વાતે આપને ગમી હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું. તો સૂટા તો પડ, પણ સાથે પહેલા હામરી લે કોર ગીતને મોરે પડો સૂટા.

ભાઈ બોનો અણસ્કી થાતે હવે કાર્યક્રમ ખેતીવાડી ટકે પડો સુટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આપ રાય સુજાવ અમને આલી શકો અમારા અણપત્તા માટે અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234 તો ભાઈન બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માથે એકના વિષયની હાથે તારુદી રામ રામ રામ રામ

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
2: एक माँ जो पूरी उम्र परिवार के लिए अपना सब कुछ दे देती है क्या उसे अपने ही घर में अपने नाम की जमीन नहीं मिलनी चाहिए एक बेटी जो सपने लेकर बड़ी होती है क्या उसे वाकई उतना हक मिलता है जितना उसके भाई को भूमि अधिकार सिर्फ दस्तावेज नहीं ये सुरक्षा है सम्मान है और महिला की उस पहचान का प्रमाण जिसे अक्सर हम नजरअंदाज कर देते हैं आइए आज हम बदलाव की शुरुआत करें महिलाओं को दे उनका हक जमीन पर भी जिंदगी में भी महिलाओं के भूमि अधिकार क्योंकि बराबरी का वादा पूरा भी होना चाहिए वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित

0: કાર્યક્રમ સમસ્યા સમાધાન હમરવા વાળા અમારા હિતા ભાઈ બોન અને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલિનું
2: રામ રામ.
0: હવે ભાઈ બોનો, આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM. ને આપ સભીનું સ્વાગત કરે હ અમારે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયો હ કાર્યક્રમ સમસ્યા સમાધાન ને લઈને એક ના વિષય ને હાથે. મનીષા બોન, આજે આપણે કાર્યક્રમ માં વાતચીત કરવા વાળા હો કે ઘણા મન કે એમ કે હે કે આપણા કને ટાઈમ નથી, ટાઈમ નથી, માવા ધ્યાન નથી થતું, પેલું નથી થતું. તો અસલી વાત ઈ હે કે સબને હેતા દાડા મેં 24 ઘંટાસ મળે હે, પર ફર્ક એટલું જ હે કે ઘણી વખત આપણી જે મહત્વપૂર્ણ ચીજે હે એનાને આપણે સમજી નથી પાતા. ને એમ કહી દો હું કે ટાઈમ નથી. તો આજે આપણે કાર્યક્રમ માં એ જાણંગા કે સમયની કમી હે કે પ્રાથમિકતાઓની સમસ્યા થઈ રહી હે. તો આના વિશે માતે ભાઈ બોનો તો કે ઘણા કાની વાતે રહેગા, પણ કાર્યક્રમ શરૂ કર એને પહેલા આપણે ભાઈ બોનો ને હમરા વિદા ગીત ને મોરે કરા આપણી વાતે.
0: હવે અંજલિ બોન, તો ભાઈ બોનો હમણાં ગીત.

0: અંજલિ બન ગીત આશુ પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરે હું આપણે આજને કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત થકી પહેલે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હે કે આપણે ભાઈ બહેન કેને સહી મેં ટેમની કમી હે યા પ્રાથમિકતાની સમસ્યા આવી રહી હે ભાઈ બહેન આપણે દેખો હે કે ટેમ હે વો દુનિયાનું સબકુત મોટું મૂલ્યવાન સાધન હે અમીર હો યા ગરીબ હો છાત્ર હો યા કિસાન હો આપણી બોન હોય યા આપણે ઘરના પુરુષ હો હર વ્યક્તિ ખેના આપણે દેખ કે 24 ઘંટા મળી હે જેમ કે અંજલી બોન આપે બતાડ્યું હતું ફિર ભી લોગોને કામ કરવા બદલે પરિવાર બદલે ખુદને સ્વાસ્થ્ય બદલે સામાજિક જીવનને વેશમાં સંતુલન બનાવવા બદલે ટેમ નથી મળતો બહેન બોન આપણે દેખ હો કે ઘણા વખત ટેમની કમીની શિકાયત આપણે હંમેશા લાગી હતી રે અસલ મેં અંજલી બોન આપણે દેખ કે આ સમસ્યા હવે ટેમની નથી રહેતી હે બલકે આ અણી વાતની હે કે આપણે ટેમનો ઉપયોગ હેતે કરી રહી હ ને કે આ ટેમનો આપણ લગાડી રહી હ
1: હવે મનીષા બોન આપે સહી કીધું આજના ટાઈમ આપણે દેખો કે હર મનક આપણા જીવન મેં વ્યસ્ત દેખાઈ રહ્યું હે પણ અણી વાત માટે ધ્યાન આલવું જોઈએ ને એમ થકી આપણને ખબર પડેગા કે આપણું જે ઘણા કાનું જે ટાઈમ હે એ એવી ગતિવિધિઓ મેં નહીં રીઝા જે આપણે બદલે જરૂરી નથી રહેતી આપણાને આપણા પરિવાર વાળા જે મનક હે એને બદલે ટાઈમ કાઢવું જોઈએ આપણે જે સ્વાસ્થ્યની ઘણી વખત આપણે અનદેખી કરી દો એને બદલે આપણને વિચાર કરવો હોગા ને એની સાથે આપણને આપણા ખુદ બદલે કિતાબે ભણવી હોગા ને ઘંટો જે આપણે મોબાઈલ ચલાવવા એની તકી આપણને દૂરી કરવી હોગા કેમ કે એમ કહે કે ટાઈમ કમ નથી બલકી એમ હે કે આપણી જે પ્રાથમિકતા હે એ આપણે વિચારસ નથી કરી કે કઈ ચીજ આપણે બદલે જરૂરી હે કે કઈ ચીજ આપણે બદલે જરૂરી નથી
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી એને સાથે આપણે દેખા કે આપણે પ્રાથમિકતાની જે સમસ્યા આવે હે વે હેતે દેખાઈ દે હે તે બહેન બોનો કેવું ચાંગા કે આપણ જે જરૂરી કામ રહી હે વણને આપણ ટાલી ના કહો ઘણા વખત અંજલિ બોન આપણે દેખા કે જે આપણે બદલે જરૂરી કામ રહી હે વણને આપણ બાદ માં છોડ ના કહો કે આ કામ તે અતરું જરૂરી નહીં હે તે બાદ મેં કર લુંગા એમ કરીને ને ઘણા વખત અંજલિ બોન આપણે દેખ કે થોડું ખાડું ટેમ હે આપણ મોબાઈલ માંથી વિતાડી ના કહો આપણ હોસ કે અણાખત હું થઈ જાયગા પછી આપણે દેખ કે મોબાઈલ સલાડતા સલાડતા 2-3 ઘંટા નકળી જઈ હે તે બહેન બોનો કેવું ચાંગા કે અણાખતો આપણે સ્વાસ્થ્ય હે વો ભી પ્રભાવિત થાય તે આપણે વ્યાયામ કરવું હે યોગ કરવું હે પર્યાપ્ત નીંદ લેવી હે ને એને સાથે આપણે સહી ભોજન હે વો ભી આપણે ટેમ માટે જ કરવું હે ને આના સંબંધે આપણે પ્રાથમિકતા આલવી હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું એની સાથે આપણને આપણા પરિવાર વાળા જે મનક હે એને હાથે બેવું હે વાતચીત કરવી હે ને મહત્વ આલવું હે અગર આપણી પ્રાથમિકતા તય ન હોવે આપણે દેખો હો કે આપણે પરિવાર વાળાને આપણા સમય નથી આલતા ને આપણા જે રિશ્તા હે એ કમજોર પડવા લાગી જાય હે
0: હવે
1: એની સાથે આપણે નઈ ચીજે શીખવાનું ભણવાનું આપણી પ્રતિભાને અસી વધારે વિકસિત કરવાનું અવસર ભી આપણે કે વાઈ રહી જાય અગર આપણે પ્રાથમિકતાને તય નહીં કરત આમ થકી દુષ્પરિણામ મનીષાબોન આ દેખવા મેં આવે હે કે આપણું તનાવ વધી જા કે આપણા જે જરૂરી કામ હે એ અગર રહી જાયગા તો આપણા માનસિક દબાવ આપણા માટે વધેગા આપણે જે મિત્ર હે પરિવારના જે મનક હે એનાનું જે સંબંધ હે આપણે થકી એ કમજોર પડવા લાગેગા અગર આપણે સ્વાસ્થ્યની અનદેખી કર દો તો એ થકી આપણે દેખોગા કે ઘણા કની સમસ્યા આપણને થઈ શકે એની સાથે ભાઈ બોનો હેતા દાડા મેં વ્યસ્ત રહેવાને બાવજૂદ ભી આપણને કયા પ્રકાર થકી ભી સંતોષ નહીં મળેગા અસંતોષની ભાવના જ મનમાં રહેગા કેમ કે આપણે જે ઘણા જરૂરી કામ હે એ તો અગર રહી જાયગા તો આપણા મન હરતે સંતોષને મહેસૂસ કરી શકેગા તો આ સબ સમસ્યા આપણે અગર આપણી પ્રાથમિકતા તે નહીં કરો તો એને કારણ થઈ શકે હવે આપણે ભાઈ બોનોને આપ બતાડો મનીષા બોન કે સમાધાનના હું ઉપાય થઈ શકે
0: હવે અંજલિ બોન એને સાથે આપણે ભાઈ બોનોને કેવું ચાંગા કે વર્ણને પ્રાથમિકતાને તે કરવું હે સબકતી પહેલ ભાઈ બોનો આપણે સ્પષ્ટ કરવું હે કે આપણે જે મહત્વપૂર્ણ કામ હે બી હું હે આપણે સ્વાસ્થ્ય માટે ધ્યાન આલવું હે પરિવાર માટે ધ્યાન આલવું હે શિક્ષા માટે ધ્યાન આલવું હે રોજગાર માટે ધ્યાન આલવું હે ને એને સાથે સામાજિક જિમ્મેદારીઓ હે બી નિભાવવું હે જ્યારે આપણ અણની પ્રાથમિકતાને સમજંગા તે આપણે ખબર પડેગા કે આપણે ટેમ હે આપણ ઘણી જગ્યા બહેતર ઉપયોગ કરી રહ્યા હા એને સાથે ભાઈ બોનો કેવું ચાંગા કે હર દાડાની આપણે યોજના બનાવવી હે આપણ હા વાર ખતો ઉઠો અને રાતે હુતી વગત ને આપણે હું કામ કરવું હે આખો દાડો હું કરવું હે ભણાઈ કરવી હે કે ઘરના કામ આપણે હું કરવું હે અણસે બનો બી આપણે ધ્યાન રાખીને સબ ટેમ માટે જ કરવું હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું એને સાથે હર કામ આપણે ઉપર લેવું બી આપણે બદલે જરૂરી નથી કોઈ કામ અગર આપણે બધી નહીં થા ને કોઈ આપણને કહી રહ્યું હોય તો આપણે વિનમ્રતા થકી એના મનકને ના કહી શકો એની સાથે જે કામ આપણે પરિવાર બદલે જરૂરી હે એ આપણને પહેલે કરવા હે ને નાનું નાનું જે ટાઈમ હે એનું સદુપયોગ આપણે કરવું હે જેમ કે ખાલી ટાઈમ માટે ઘણી વખત આપણે દેખો હો કે આપણે કેનક થકી વાત કરવા માંડી જાય યા આપણે જે કામ હે પ્રાથમિકતા તે હે એનાને નથી કરતા તો આપણને વિચાર કરવો હે કે બીજા દેખી વાત કરવાથી કે પહેલા આપણને આપણી ચીજન દેખી લેવું હે કે આ કામ જરૂરી હૈ કે વાત કરવું જરૂરી હૈ તો એમ થી કે આપણને ખબર પડી જગા કે હર તે આપણા જીવનમાં આપણી જે પ્રાથમિકતા આપણે તય કરી મેની હૈ એનાને પૂરું કરવું હૈ ડિજિટલ જે સંસાધન આપણેના ટાઈમે વધારે વધી ગયા હૈ એનાને માટે આપણને નિયંત્રણ કરવાની જરૂરત હૈ આપણે દેખો હા કે પૂરી દૂરી તો આપણે નહીં બનાવી શકો પણ થોડું થોડું આદતોમાં બદલાવ કરીને આપણે દેખો હા કે અણી સબ ચીજો થકી આપણે બચી શકો આપણા ઘરમાં જે નાના સૂર રહે એનાને આપણને તેમનું મહત્વ હિકાળવું હોગા પરિવાર હાથે વાતચીત કરવી હોગા અને ઘણા કાની જે અસલ આદતે હૈ એનાને એકબીજા થકી સાંઝા કરવી હોગા ને એની સાથે ભાઈ બહેનો કેવું ચંગા કે જે કામ આપણા બદલે વાસ્તવમાં મહત્વપૂર્ણ નથી એના બદલે ટાઈમ નીકાળવું ને એને બદલે ટાઈમ ખોટી કરવો કોઈ જરૂરી વાત નથી એટલે આપણને સબથી કે પહેલે આપણા જીવનની ચીજને દેખવું હોગા પછી આપણા બીજાની ચીજને કરી શકો ને એનાને મહત્વ આપી શકો
0: એને સાથે અંજલિબોન કાર્યક્રમના માધ્યમથી આપણે ભાઈ બહેનોને કેવું જાંગા કે આ જો ટેમ હે વો આપણે હર મનકને સમાન માત્રામાં મળે હે પણ ભાઈ બહેનો એનો ઉપયોગ આપણે અલગ અલગ જગ્યા હેતે કરી રહ્યા હા એને પ્રાથમિકતાને આપણે હેતે સ્પષ્ટ કરી રહ્યા હા ને ઘણા આવશ્યક કાર્યમાં એનો આપણે ઉપયોગ કરી રહ્યા હા ને કી બરબાદ કરી રહ્યા હે પણ સબ વાત માટે આપણે ધ્યાન આલવું હે એના સાથે અંજલિ બોન આપણે ભાઈ બોનોને કેવું ચાંગા કે અગર આપણે ભાઈ બોને વી સમયનો સહી ઉપયોગ કરીંગા સહી કામમાં ધ્યાન આલેંગા તે આપણે કહી શકો હા કે એણ ખતી વણન જીવન ભી સંતુલિત થાયગા વી સફળ બનેગા ને વણન જીવન હે વો ખુશહાલ બની શકેગા
1: હવે મનીષા બોન આપે સહી કીધું ત્રણ પ્રકાર થી કે આ કાર્યક્રમ મેં આપણે ભાઈ બોનો થકી ઘણી અસલ વાત થઈ ગઈ હે ને હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનું તો સૂટો તો પડે પણ સાથે પહેલા આપણે ભાઈ બોનોને આપણે કાર્યક્રમનું પતું બતાડ દો તાકી આ શું આ કાર્યક્રમ એના કેવું લાગ્યું એની બારામાં એ રાય સુજવા આપણને આલી શકે આપણે અણપતા માટે
0: હવે ભાઈ બોનો અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો હો અમારા ફોન નંબર માટે અમારું ફોન નંબર હે 9460051234
1: તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એકના વિશે નિહાતે તારું દી
0: રામ રામ
1: રામ રામ